બારીશો દોર રોક રોકર આજ સવારે તાઈ ચાલતો રહ્યો. ભીલવાડામાં આ સુબહ હલકી બરસાત થઈ. રાજ્યમાં અંધળ અર બરસાત રો સિલસિલો આવતા 3-4 દિન તાઈ ચાલતો રહેવાની સંભાવના હૈ. દૂજી કાની જેસલમેરમાં જોરદાર ગરમી અર લૂ બીચ પારો 44 ડિગ્રી સેલ્સિયસ ને પાર કર્યો. વઠે આંધી ચાલન રી સંભાવના હૈ. मौसम विभाग किसाना ने साखा री कटाई अरवाने भिड़ीकरण का काम माए सावचेती राखण सारू कहो है. 21 जून ने अंतर्राष्ट्रीय योग दिवस मनावण सारू आखी दुनिया माए तैयारियां चाल रही है. अंतर्राष्ट्रीय योग दिवस रे मौके करीब 190 देशा माए भांत भांत रा कार्यक्रम रख्या जावेला. ई साल योग दिवस रो मुद्दो योग फॉर हेल्दी एजिंग राखी चियो है. इनरो मकसद बढ़ती उम्र माए लोगों ने स्वस्थ और सक्रिय जिंदगी जीवन री सीख देवनो है. इस सिलसिला माए प्रदेश माए कई ठोणा योग शिविर लगाया जा रहा है. इन बीच अहमदाबाद माए भी पहली विश्व योगासन चैंपियनशिप माए सोनारा 2 तमगा जीतन वाला पाकियारा दौरा पाछे वे फ्रांस रा एवियन माए 16-17 जून ने वेवन वाला G7 शिखर सम्मेलन माए शामिल भेला. શ્રી મોદી 18 જૂન ને ફ્રાન્સ માં વિવાટેક સંમેલન માં શિરકત કરેલા. આખિર માં ખાસ સમાચાર એક ફેરું સુણલી રહો. ઇન્ડિયન મિલિટરી એકેડમી રી પાસિંગ આઉટ પરેડ માં પહેલી દફા 9 મહિલા કેડેટ શામિલ. મહિલાવારી અગવાઈ માં વિકાસ રી દિશા માં ખાસ કદમ. ઉપસેના પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ ધીરજ સેઠ આગલા સેના પ્રમુખ વહેલા. 30 જૂન ને જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી રિઠોડ લેવેલા. मुख्यमंत्री भजन लाल शर्मा कहो केंद्र री एनडीए सरकार री नियमा माई साफ गोई और नीतियां माई आगे री सोच उन देश बरकत रा गेला माथा चाल रियो है.